0: නොදිය එක මෙගහට් දිවහිෙක්ක අබදුවස් එම්ම ගාත.
1: પછી મારા મિત્રો આ મિત્રો કદી ના ફરે કે આ

0: ગા જિહાદ કુરી મી હું દન્નાશ હમા કશવરું એવરેન તિમન રસકલાંગે મગુતક મગુદકવા હુશીમે અધી હમા કશવરું અલ્લાહ વડગિં વની ઇહસાન તેરિના એકુગા કં કશવરે
1: દિવેહિએફએમ દિવેહિન નાયકુ નોદિહ એકે મેગાહર્ટ્ઝ
2: અલીનૂર

0: می فیلمکی ویس ویفاری کے گتون بڑو کامیابین ہو دی فیلمیں ہاتر ستے کا ملین روپیز کے بچٹ کن فید دی می فیلمان ایک پوینٹو سمیں ہائی بلین اوورے کین روپیز لی پنو فیلمو گے سٹائلش ایکشنا سینمٹوگرافی آدی شنکر یوسان لوئی گے میوزیک گین بائی کے توریف لی پنو اصلو فیلم گے لوتان آ زمانہ فیتے گتا می فیلم گے ہیمن آفوے ફિલ્મ કે અડ્ડિયા ઇન સત્ત શૂટિંગ મલેશિયા કા કુરિયા ગેંદિયુમ કે સબબું ફિલ્મ બૈન લખવામી સમાહકં હુટ્ટી ગેંદિયા
1: ડોન કા ઇંતઝાર તો 11 મુલ્કોં કી પોલીસ કર રહી હૈ લેકિન એક બાત સમજ લો ડોન કો પકડના મુશ્કિલ નહી ના મુમકિન હૈ
0: દે ફિલ્મ કે તેમે તો ગહોરી મેગણો તફાત ક બલારો મી દે ફિલ્મ કે વાહક એગ્વિન નમવિસ ખુશેલમ કો બોડેતિ તફાતુ તકે હુરી એમ મે બોડુ એતફાતકી વાહકયાકે નિમુ નવાર સતે કહદિયા આશિકગે ફિલ્મ ગ ડોન મરુવે વિજે એનાગે બદલ ગોળે કુવરીન અતલા ગણે નમવિસ દેહા સાઈકે ફિલ્મ ગ મિકં હોતી મુલિન તફાતકું આસલો ડોન સલામે વે વિજે મરાલમફો એનાગે સિફા ગોળે ફુલુહુનં ઓળવાલા મી મિરીમેકં એહા તરહીબ બોડુવી એ સબબ વેસમે દેવણકમકી ફિલ્મ ગે સ્ટાઇલ નોની જોરરા નવાર સતે કહદિયા આશિકે ફિલ્મકી એરુકે જમાના ગુલે ઇલસાસ્તકું ફુરીકેમવા મસાલા ફિલ્મેં નમવિસ્તેહા સાઈકે ફિલ્મકી જમાણી મોળ ટેકનોલોજી બેનુકોકેં ઉફદ્દાફવા મોડર્ન નોઆ સ્ટાઇલ કે ઉફેતમે કેરેક્ટર ત સિફકોદીફવા ગોતબલાયરવિસ તફાતુ તકેફિને અમિતાભ કે ડોન્નકી પિરુવેરી આદિ હરુકશિ મિહેં શાહરુખ કે ડોન ફેનિગેં દિયે વર સ્ટાઇલિશ ಮಕರುವೆರಿ ಅದಿ ವಿಸ್ನುಂತೂಣು ಮೀಹೆಗೆ ಗೊತುಗ ನವಾರ ಸತೇಕ ಹೆದ್ದಿಯ ಅಶಿಗ್ಗ ಜೀನ ತಮಾನ್ ಕುಳುನು ರೋಮಾಯವ್ವರೆ ದೆಹಾಸ್ ಹೈಕ ಪ್ರಿಯಂಕಾ ಕುಳುನು ರೋಮಾ ಫೆಣಿಗೆಂದನಿ ಮಾ ವರುಗದ ಫೈಟಿನ್ ತಮ್ರಿನ್ ಲಿಬಿಫಾವಾ ಕೆರೆಕ್ಟರಿಗೆ ಗೊತುಗ ಜುಮ್ಲ ಗೊತೆಗ ಬಲಾಯರು ನವಾರ ಸತೇಕ ಹೆದ್ದಿಯ ಅಶಿಗ್ಗೆ ಡೋಣ್ಣ ದೆಹಾಸ್ ಹೈಕ್ಗೆ ಡೋಣ್ಣಕಿ ಎ ವಾಹಕೆ ತಫಾತು ದೆ ಜೀಲಕ್ಕೆನಿಸ್ತೀನ್ ಗೊತುಗೆ ಫುರಿಹಮ ಮಿಸಾಲೆನ್ ಅಸ್ಲು ಫಿಲ್ಮಕಿ ಮೊಳು ಎಕ್ಟಿನ್ನ ಸ್ಕ್ರೀನ್ ಪ್ಲೇಗೆ ಮಚ್ಚ ಬಿನಾಯಿಫಾವಾ ಕ್ಲಾಸಿಕ್ ಫಿಲ್ಮೆ ರೀಮೇಕ್ ಅಕಿ ಆ ಜಮಾನ ಫೆತ್ತೆ ಗೊತಂ ಆ ಥ್ರಿಲ್ ಸಾಯಕು ಗೆನಿಸ್ತಿಂ ಕಾಮ್ಯಾಬು ಫೆತ್ತಮೆ ಕೊಮ್ಮೆ ಜಮಾನಿಕ ಗೆನಿಸ್ತಿಂ ಕಮುಗ ವಿಯಸ್ ಡೊಣ್ಣಕಿ ಅಬದುವೆ ಸಿನಿಮಾಗೆ ತಾರಿಹುಗ